ફ્રેન્ડ્સ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ધોળકા તાલુકાના સરગવાળા ગામની નજીક ઈસવીસન પૂર્વે 3700ના સમયગાળાના લોથલ શહેરના અવશેષો મળી આવ્યા છે. લોથલ શહેર તેના સમયનું એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વ્યાપાર કેન્દ્ર હોવાનું પુરાતત્વવિદોનું માનવું છે. મણી, રત્નો, માણેકો અને બીજા ઘણા મોંઘા આભૂષણોનો લોથલથી પશ્ચિમ એશિયા અને આફ્રિકા સુધી વેપાર થતો હોવાનું મનાય છે. એવું માનવામાં આવે છે કે લોથલ શહેર પાસે સાબરમતી નદીના તટ ઉપર વિશ્વનું સૌથી પ્રાચીન બંદર હતું, જે લોથલને સિંધ અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના અન્ય હડપ્પન શહેરો સાથે જળમાર્ગે જોડતું હતું. એવું માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 2350માં આવેલા પૂરને લીધે ગામડાઓના ફાઉન્ડેશન અને વસાહતો નાશ પામી હતી. લોથલના તત્કાલીન ટાઉન પ્લાનર્સ અને એન્જિનિયરોએ ત્યારબાદ અવારનવાર આવતા પૂરથી બચવા 3-6 ફૂટ ઊંચા પ્લેટફોર્મ્સ પર થીક મડ લેયર્સ અને બ્રિકની દિવાલોવાળા મકાનો બાંધ્યા. તેઓએ વેપાર અર્થે ઘણા બંદરો અને ગોદામો પણ બાંધ્યા. લોથલ શહેરના ખોદકામ દરમિયાન તત્કાલીન ડ્રેનિંગ સિસ્ટમ અને સુએજ સિસ્ટમના અવશેષો પણ મળ્યા, જેના ઉપરથી તે સમયના એન્જિનિયરોનું અદ્ભુત જ્ઞાન ઉજાગર થાય છે. તો મિત્રો, લોથલ પછી ધોળાવીરા વિશે વાત કરતા પહેલા આ એક સુંદર મજાનું ગીત સાંભળીએ.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. કચ્છ ડિસ્ટ્રિક્ટના ભચાઉ તાલુકાના ધોળાવીરા નામની જગ્યા હડપ્પન સંસ્કૃતિના 5 મોટા શહેરોમાંથી એક માનવામાં આવે છે. એક સ્ટડી મુજબ એવું પણ માનવામાં આવે છે કે ધોળાવીરા એ લોથલ કરતાં પણ પ્રાચીન છે. ધોળાવીરા પણ લોથલની જેમ 3 વિભાગમાં બંધાયેલું શહેર હતું. શાસક અધિકારીનો રાજમહેલ ઊંચાઈવાળી જગ્યા ઉપર છે અને તેની આજુબાજુ મજબૂત કિલ્લો બાંધવામાં આવ્યો હતો. અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલો હતી. આ બંને વિભાગોમાં ડિફેન્સ સિસ્ટમની સાથે સાથે પ્રવેશ દ્વારો, કુવાઓ, સ્ટ્રીટ સિસ્ટમ અને ખુલ્લી જગ્યાઓ પણ જોવા મળી છે. ધોળાવીરા શહેરનું બાંધકામ પથ્થરોથી થયેલું છે. સામાન્ય લોકોના રહેઠાણો હેન્ડમેડ બ્રિક્સના બનાવેલા હોવાનું જાણવા મળે છે. અહીંયાથી મોતીકામની ફેક્ટરી અને તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો પણ મળી આવ્યા છે. રિઝર્વાયર્સની સાથે સાથે પાણીની હાર્વેસ્ટિંગ અને કન્ઝર્વેશન સિસ્ટમના અવશેષો ધોળાવીરાના લોકોની કુશળ હાઇડ્રોલિક એન્જિનિયરિંગનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. પ્રાચીન યુગથી જ ગુજરાતની ધરતી ઉપર એક સિવિલાઇઝ્ડ અને ડિસિપ્લિન્ડ સોસાયટીની અદ્ભુત સમજણ ધરાવતા લોકોનો વસવાટ રહ્યો છે. જો અર્વાચીન ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની પોળનું બાંધકામ પણ એટલું જ મહત્વનું લાગે. પોળની રચના જોઈને જ ખ્યાલ આવે કે આજે પણ લોકો અંગત રીતે એક જૂથમાં હળીમળીને રહે છે. આજની તારીખમાં જૂનાગઢ શહેરમાં પણ 100-150 વર્ષ જૂના મકાનોમાં પણ રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળે છે. આજના મલ્ટી સ્ટોરીઝ અને હાઈ રાઇઝ બિલ્ડિંગ્સના જમાનામાં પણ ગુજરાતના અનેક નાના મોટા શહેરોમાં હજુ પ્રાચીન ગુજરાતની સંસ્કૃતિ અકબંધ છે, જે એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ લેવા જેવી બાબત છે, ખરું ને? આંખો વરસી જાય છે કારણ વગર, હૈયું હરખાઈ જાય છે કારણ વગર, જીવવાને તો લાખ કારણ છે પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર. હા મિત્રો, આપ સૌનો સાથ મારો પ્રિય સાથ બની ગયો છે, તો આપણો સાથ કાયમ રાખજો, બરાબર ને મિત્રો? પણ અત્યારે તો મારો જવાનો સમય થઈ ગયો છે. જતા જતા સુંદર ગરબો સાંભળો અને તમારી મજાની મિત્ર માનસી તરફથી આવજો. બાય બાય, ટેક કેર.